0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. ત્રણેય દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આ મહિનાની 6-8 તારીખ સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની યાત્રા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેમની ત્રણ દેશોની મુલાકાતના 3જા અને છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર 10-11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન. આપણે 11.23% ગ્રીનરી વધારી છે અને હું 2029 ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
0: મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતાં કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
1: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
0: ગ્રીન મોબિલિટી અંતર્ગત બીઆરટીએસના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે એમટીએસમાં પણ 75 નવી એસી બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરતાં શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણની જાળવણીની લોકોને અપીલ કરતાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 પીડિતોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 9 થયો છે. એક વ્યક્તિ કચરાના ઢગલા નીચે ફસાયેલી છે અને શોધખોળ ચાલી રહી છે. આ અકસ્માત 8 જુલાઈના રોજ પુણે જિલ્લાના મોસી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના વહીવટી મકાન પર કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં 23 લોકો ફસાઈ ગયા હતા અને 5 લોકો બચી ગયા હતા, જ્યારે 9 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય સેના, એનડીઆરએફ, પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પીએમઆરડીએ ફાયર બ્રિગેડ અને પોલીસ બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અદ્યતન ડિમોલિશન સાધનોનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ આજે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના ગુમ થયેલા વ્યક્તિની શોધ હજુ પણ ચાલી રહી છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન ઈપીએફઓએ એમ્નેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી છે, જે મુક્તિપ્રાપ્ત ભવિષ્યનિધિ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે આ યોજના 6 મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. આ યોજના એવી સંસ્થાઓને લાગુ પડે છે જે આવકવેરા કાયદા 1961 હેઠળ માન્યતાપ્રાપ્ત પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ aiarnews_abld ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી લીધી છે, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. યમનમાં ગૃહયુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે તંગદિલી બાદ આ સૂચના અપાઈ હતી, જેને કારણે ભારતે તેના નાગરિકો દ્વારા દેશમાં મુસાફરીને નિયંત્રિત કરવી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે એસ જાનકી અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને મોટી ખોટ પડી છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય પ્રશંસકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે, જેમણે ગલ્ફ રાષ્ટ્રને રાજદ્વારી, મીડિયા અને રોકાણમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી બનાવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ કતાર વૈશ્વિક ઉર્જા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું, તેના આંતરરાષ્ટ્રીય રોકાણોનો વિસ્તાર કર્યો અને 2022 ફિફા વર્લ્ડ કપનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું. બાવી વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું હતું, જ્યાં લગભગ 2 મિલિયન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર બાવીમાં લગભગ 144 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ હતી. તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:20 લેન્ડફોલ થયું હતું. સાંભળીએ એક અહેવાલ.
2: सरकारी मीडिया के अनुसार झेजियांग प्रांत से 17 लाख से अधिक लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया गया है. इसके अलावा फुजियान प्रांत और बीजिंग से 1-1 लाख से अधिक तथा शंघाई से करीब 34,000 लोगों को भी निकाला गया है. जापान और ताइवान में अब तक इस तूफान से किसी की मृत्यु की खबर नहीं है. हालांकि बावी के असर से दक्षिण पश्चिम मानसून के और सक्रिय होने के कारण फिलीपींस में भारी बारिश से 17 लोगों की मौत हो गई. समाचार कक्ष से कृष्णकांत.
0: ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમ ખાતે આજે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે નોર્વેને 2-1 હરાવ્યું. આજે સવારે મિઝોરીના કેન્સાસ સિટીમાં છેલ્લી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1 હરાવ્યું. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ છેલ્લા 4માં પોતાનું સ્થાન બુક કરી ચૂક્યા છે. સ્પેને બેલ્જિયમ પર 2-1 રોમાંચક વિજય મેળવ્યો છે, જ્યારે ફ્રાન્સે મોરોક્કો પર 2-0 આરામદાયક જીત મેળવી. ટેનિસમાં આજે પુરુષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચમાં વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. વિશ્વના નંબર 1 જેનિક સિનરનો મુકાબલો પુરુષોની સિંગલ્સ ફાઇનલ્સમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ સાથે થશે. સિનરે નોવાક જોકોવિચ પર સીધા સેટમાં વિજય મેળવીને ટાઇટલ મુકાબલામાં પોતાનું સ્થાન બુક કર્યું, જ્યારે ઝેવરેવે બ્રિટિશ વાઇલ્ડકાર્ડ આર્થર ફેરીને હરાવીને પોતાની પહેલી વિમ્બલ્ડન ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય સમય મુજબ આ મુકાબલો રાત્રે 8:30 શરૂ થશે. વિમેન્સ ડબલની ફાઇનલ ભારતીય સમય મુજબ સાંજે 5:30 શરૂ થશે. ચીનની ગુઓ હાન્યુ અને ફ્રાન્સની ક્રિસ્ટિના માલ્ડેનોવિકની 10મી ક્રમાંકિત જોડીનો મુકાબલો કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને બ્રાઝિલની લુઇસા સ્ટેફનીની 2જી ક્રમાંકિત જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. બાવી વાવાઝોડું પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા

તમને પણ કોઈ એવા સ્થળની જાણ હોય જે ગુજરાત મહારાષ્ટ્રની નજીક હોય, વરસાદી માહોલ માણી શકાય અને મન તરોતાજા થઈ જાય, તો તેની માહિતી અમારી સાથે શેર કરી શકો છો અને આપની ફરમાઈશ જણાવવા માટે પણ અમને કોલ કરી શકો છો. અમારો ફોન નંબર છે 02245154134 અને 02245154135. તો કાર્યક્રમની શરૂઆત કરીએ એક ધમાકેદાર ગીતથી.

0: 100.1 FM गोल्ड खरा सोना અને ન્યૂઝ ઓન AIR એપ પર આપ સાંભળી રહ્યા છો ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. દોસ્તો, હું આજે તમને લઈ જવાની છું વરસાદી પ્રવાસ પર. પણ વરસાદી પ્રવાસની શરૂઆત કરીએ તે પહેલાં આજે સાહિત્યનો વાર છે, સાહિત્યનો સંગાત છે. દોસ્તો, આપ આપના મનગમતા પ્રવાસના સ્થળ હોય એની યાદી તૈયાર કરીને મને જણાવી શકો છો. કોઈક એવા રેર પ્રવાસના, વણખેડિયા પ્રવાસના સ્થળો હોય તે મને જણાવી શકો છો. પણ તે પહેલાં આજે રવિવાર છે એટલે છે સાહિત્યનો વાર, સાહિત્યની વાત, સાહિત્યનો સંગાત. અને અત્યારે સમય થયો છે શ્રેણી સર્જક વિશેષનો, જે અંતર્ગત પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવનું પઠન રજૂ કરાઈ રહ્યું છે. આ નવલકથાને અનેક પુરસ્કારો મળ્યા છે અને આજે આપણે સાંભળશું તેનો 29મો મણકો. પઠન સ્વર વૈશાલી ત્રિવેદીનો છે, નિર્માણ સહાય શ્વેતા કોલ્હે.
1: નવલકથા પઠન મળેલા જીવ.

સમાજને નિરક્ષરતા અને અણસમજનો રોગ છે એવો આજે 21મી સદીમાં અંધશ્રદ્ધાનો પણ રોગ છે. પોતાની સમસ્યા પોતે જ ઊભી કરેલી છે એવું માનવાને બદલે, સ્વીકારવાને બદલે તેઓ કોઈના શરીરમાં દેવ આવે છે કે

0: कोई दिवंगत आत्मा आवे छे अने ए तमारी समस्यानु निवारण करी आपे छे एवुं माननारा आजे पण मळी आवे छे। एनाथी समस्याओनुं समाधान मळे छे कि समस्याओ वधे छे एनो सरस तादृश्य चितार पन्नालाल पटेले आ मळेला जीवमां कांजी अने जीवीनी वातो साथे गूंथ्यो छे। हवे आगळ आवो सांभळीए नवलकथा पठन मळेला जीव, लेखक पन्नालाल पटेल, वाचक स्वर अने प्रस्तुति वैशाली त्रिवेदी, भाग 29। भजन पूरु थता कांजीए भगत ने कह्यू,
1: को तो आ छे एटला બધાને ઢૂંઢતા કરું ભગત?
0: મરવા દે ને। ભગત પાસે બેઠેલા મુખીએ હસીને કહ્યું, એમને તો આજ ખાતરી થઈ ગઈ હતી કે ભગતના શાગીર્દ પાસે ગમે તે પણ કોક પાક્કી વિદ્યા છે, એ વગર દેવો સામે આટલી ટક્કર લેવાની હિંમત જ ન કરી શકે। પરંતુ મોદની અંદર બેઠેલા જીવો ભગત અને બીજા 7-8 ઠાકરડા કંઈક મંત્રણા ચલાવી રહ્યા હતા। આજે આ દેવોની ભેગી એમની માતાનું અને સાથે સાથે બાનાની પણ પદ જતી હતી। અરે ગઈ જ હતી, એટલે જ તો રેશમાને બોલાવવા એક જણ દોડાવ્યો હતો ને। જીવો ભગત પણ ધૂપ ચડાવતા ગંભીર બનીને બેઠા હતા। બહાર થતી વાતચીત સાંભળીને તો એમના કાળજામાં તેલ રેડાતું હતું। એટલામાં રેશમો આવ્યો, મોદની પાછળ થઈને અંદર ગયો। જીવા ભગતે એને ઉધળો લેવા માંડ્યો,
1: બોલ ફાડ્યા, તારામાં ઢૂંઢતો તો એ દેવ શું હતો?
0: થોડાક ગલ્લા તલ્લા કર્યા પછી રેશમાએ કહ્યું, મારી માતા હતી જીવા કાકા, મારી માતા હતી।
1: તો આવવા દે તારી માતાને, અમે અમારા દેવનું સ્મરણ કરીએ છીએ, આ ગામ લોકોને આ દેખાડી દઈએ કે દેવ સાથે ટક્કર લેવી એ નાના છોકરાનો ખેલ નથી।
0: ને કાંજીએ મૂળદાની તાન ચડે એવું બીજું ભજન ઉપાડ્યું હતું,
2: હે રણુજાના શેરમાં ગાયો કપાણી પીર, રણુજાના શેરમાં ગાયો કપાણી પીર, ધોળે ઘોડી લે ચડ્યા પીર રામદે, હે ધોળે ઘોડી લે ચડ્યા પીર રામદે, ખમ્મા કરો રામદે, ખમ્મા કરો રામદે।
0: ત્યાં તો તંબુમાં શોર મચી ગયો, ધરતી પોતે જ જાણે ધૂણતી ન હોય એમ ધણધણતી હતી। કાંજીને કાળજે સેજ ફળક તો પડી, આજ કાં તો ધેંગાણું મંડાય, પણ એના ઉપર ઝાઝું લક્ષ ન આપતા ભજન ચાલુ જ રાખ્યું। બારણા આગળ લોકોની વળી પાછી ઠઠ જામી, બહાર મેદાનમાં ધૂણતા માણસોમાં પણ નવું ચેતન આવ્યું હોય તેમ લાગતું હતું। તંબુમાંથી અવાજ આવ્યો,
1: ક્યાં ગયો લે મુખી, ક્યાં ગયો પેલો પારખાનો લેનાર, આવી જાય મારી આગળ।
0: જીવો ભગત બબડતા હતા, મુખીએ ભગતને આગળ કરતા કાંજીને કહ્યું, તું તાર ભજન ચાલુ રાખજે। અંદર જઈને જુએ છે તો 5.5 હાથ ઊંચો જીવો ભગત અને એની પાછળ રેશમા સાથે બીજા 3-1 જણ વાળને વીંઝતા ધમ પછાડા મારી રહ્યા હતા। મોના હાઉસ હાઉસના અવાજથી તો શાંત બળતી દીવાની જ્યોતિ પણ ધ્રુજતી હતી। બહાર ભજન ઝીલનારાઓના અવાજ કંપતા હતા, કાંજી પણ આછો આછો ધ્રુજતો હતો। બીકનો માર્યો નહીં, ગુસ્સાનો માર્યો, એનું ચિત્ત પણ ભજન ગાવામાંથી ખસીને અંદરથી આવતા બરાડા ઉપર ચોંટ્યું હતું। કોઈ કોઈ વૃદ્ધ વળી કહેતા હતા, ભાઈ પખાજ વગાડવી બંધ રાખો, હવે ભાઈ પખાજ વગાડવી બંધ રાખો, દેવ શું કહે છે એ સાંભળવા દો જરા।
1: સાંભળવું હોય તો જાવને અંદર, પખાજ ઉકમ બંધ રાખે,
0: હીરાએ કહ્યું। ત્યાં તો કાંજીના કાને અવાજ પડ્યો,
1: ના લ્યા મુખી, મારે કશું નથી સાંભળવું, લાવ લાવ પેલો મારો ભોગ લાવ, પારખાના લેનારને બોલાવ, લ્યા મારી આગળ ખડો કરી દે।
0: અને બીજાઓએ પણ હા લ્યા લાવી દે, હા લ્યા લાવી દે કહી જીવા ભગતના કથનને ટેકો આપ્યો। મુખી બોલતા હતા, હશે મારા મા બાપ, હશે છોકરું હતું ભૂલ થઈ ગઈ, આટલો ગણો ક્ષમા કરો દેવ, ક્ષમા કરો તમે તો। ત્યાં એક ભયંકર કિલકારી કરી જીવો ભગત બરાડ્યો,
1: આ લ્યા તારું માન નહીં રે મુખી, મારો ભોગ લાવ, ધરી દે ધરી દે, મારે એના દાંત ગણવા છે, ને કરકટ કરતો દાંત ભચડી રહ્યો।
0: આખી મેદની ઘડીકમાં તો દેવવાળા તંબુ તરફ, તો ઘડીકમાં કાંજી તરફ જોઈ રહી હતી। માતાઓને પોતાની સોળમાં લપાઈને રડી રહેલા બાળકોનું ભાન ન હતું, સૌ કોઈની આંખો અને મોં ફાટી ગયા હતા, જાણે કાળજા થંભી ન ગયા હોય।
1: મારે એના દાંત ગણવા છે,
0: એ અવાજ કાને પડતા જ કાંજીએ મૃદંગને એક બાજુ સરકાવી દીધી, સફાળો ઊભો થતાં બોલ્યો, તારી માના દેવ મારો કેવોક મારા દાંત ગણે છે જો, અને લાલ ઘૂમ આંખો સાથે તંબુ તરફ વળ્યો। કોઈ કોઈને તો કાંજીને દેવ ચડ્યો એમ લાગવા માંડ્યું। 4-6 બૈરા તો બોલી ઉઠ્યા, કાના ભાઈ, એટલે કોઈ ઝાલો તો ખરા કાના ભાઈ, ને જુએ છે તો કાંજીને એક બાવડે જીવી વળગી છે, બીજે બાવડે હીરો તથા કાંજીના મોટા ભાઈ ચોંટ્યા છે, પણ કાંજીને

ભાન ન હતું. કોઈ મરદનો હાથ વળગ્યો જે જાણીને જીવો છોડાવવા જાય છે ત્યાં તો બૈરું ભાળ્યું. જીવીને ઓળખતા વાર ન લાગી. એનું મોં ફાટી ગયું હતું અને એની ફાટેલી આંખો જોતા તો લાગતું હતું હમણાં એ થઈને જીવ નીકળી જશે આનો. તું જ મારા જીવની તરસી છે, કાનજી બોલી ઉઠ્યો. લે છોડી દે છોડી દે હેડ, કહેતો દેવ તરફ એક કરડી નજર નાખી પાછો ફરી ગયો. હીરો તથા મોટાભાઈ પણ એની પાછળ ઘર તરફ ચાલવા માંડ્યા. પોતે શું કરી બેઠી છે એનું ભાન આવતા જીવીને ધરતી માર્ગ દેતો સમાઈ જવાનું વાલું લાગ્યું. ઘર તરફ ચાલવા તો લાગી, પરંતુ દુનિયામાં ભાગ્યે જ કોઈને અનુભવ થયો હોય એવો અનુભવ એને થઈ રહ્યો હતો. પાછળથી ગામ લોકોની આંખો જાણે ભાલાની અણીનો ઘોંચાતી હોય એમ ઘોંચાઈ રહી હતી. બહાર ઊભેલા બૈરા પણ જાણે બધું પતી ન ગયું હોય, આવવાનું પરિણામ આવી ચૂક્યું હોય એમ વેરાવા લાગ્યા. પણ મોદમાં તો ધમાલ હતી એથી વધી પડી હતી. કાનજીનું સ્થાન ભગતે લીધું, પણ તે ઠંડા પેટે જ દેવને કહેતા હતા, અહીં બોલાવીને શું કામ છે, તું તો વાયરો છે, ધારે એટલે વેગળેથી ધાર્યું કામ કરી શકે છે. કોણ છે આ વળી, જીવો ભગત બરાડ્યા. લાવ લ્યા મારું ખડગ લાવ, એની ખબર લઈ નાખું. જેના પેટનું કદી પાણી ન હાલે એવા ભગતે ચપ બે ડગ ભર્યા. જીવા ભગત આગળ જઈ તિરસ્કાર વરસાવતા કહ્યું, જીવા ભગત, દેવને તો ખડગની જરૂર જ ન હોય, સમજ્યા ને, ખડગ તો માનવી વાપરે. માટે છાનામાના રમવા આવ્યા છો તો રમીને બાંધી મુઠ્ઠીએ ચાલતા થાવ તમારે પંથે, કંઈ પીઠ ફેરવતા બોલ્યા. લો ઉઠો મુખી, બે ઘડી ભજન ગાવા હોય તો ગાઈને વળાવી મૂકો, એ તો દીઠા દેવને પહોંચી જાત્રા, કઈ તંબુ બહાર નીકળી ગયા. ભગતની બોલવાની રીત અને સુરત એવા હતા કે મુખીને એકલાને નહીં પણ લગભગ આખાએ ગામને એક પ્રકારની હિંમત આવી હતી. વાતો પણ કરતા હતા. લે ભગતને કાંઈ થોડી કોઈના બાપની પરવા છે, એ કાંઈ ડાખળે પાંખડે વળગી રહેનાર ઓછા છે. એમણે ઝાલ્યું છે સતનામ, એક ભગવાનનું થડ, એના ધણીને આ દેવદેવીઓ તો શું કરી શકવાની હતી. તો વળી ત્રીજો કહેતો હતો, ભાઈ એ કાંઈ વિદ્યાના જોર વગર કોઈને હામું નથી થવાતું. ભગત બોલ્યા એટલે કેવા પેલા દેવ તાઢા પડી ગયા. આના ઠેકાળે જો કાનજી હોત તો જોયા જેવું થઈ બેસત. તો એકે વળી તાત્પર્ય કાઢ્યું, એની રગ પારખ તાવડવી જોઈએ, એમ રૂપિયાનો દોઢ મણ બોલે શું દાઢા વળે. થોડીક વાર મૃદંગ જુડીને બધાને ઠેકાળ્યા કેડે ગામ લોકો ઉઠ્યા અને પાંચ નારિયેળ વધેરી રમવા આવેલા દેવને ગામને સીમાડે જઈ હવામાં રમતા મૂકી આવ્યા. સૌ કોઈને લાગતું હતું કે આ વરસ ન તો દેવોના આવ્યામાં ભલીવાર આવ્યો ન કંઈ ગાયામાં વૈભોગ પડ્યો. બધું સીધે સીધું જ ઉતરી ગયું હતું. છતાંય ઘણાને લાગતું હતું કે કંઈક અવળું જરૂર વેતરાયું છે, કોકના પારખા તો જરૂર થયા છે.

0: 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી. શ્રેણી સર્જક વિશેષ અંતર્ગત હમણાં જ આપે પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવના 29મા મણકાનું પઠન સાંભળ્યું. પઠન સ્વર વૈશાલી ત્રિવેદીનો હતો, નિર્માણ સહાય શ્વેતા કોલે. શ્રોતા મિત્રો, આપ આપના વિચારો અમારી સાથે શેર કરી શકો છો.
1: મુંબઈના ગરવા ગુજરાતીઓની અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3-4 વાગ્યા સુધી રોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને ગીતોનો ખજાનો ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો 0224515413, 0224515135. તો સાંભળતા રહો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી.

આકાશવાણીની એફએમ ગોલ્ડ ચેનલ 100.1 અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ ઉપર ખરા સોના જેવા કાર્યક્રમ ગીત ગુર્જરીમાં આપ સાંભળી રહ્યા છો આપની સાથી અને સંગી નીતા સાથે. મિત્રો, કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હોય, માટીની ભીની ભીની સુગંધ આવતી હોય એવા સમયે ઓછી ભીડવાળી જગ્યાએ જવાની ઈચ્છા થાય ને તો ક્યાં પહોંચી જાઓ ખબર છે? વિલ્સન હિલ્સ. હવે તમે વિચારતા હશો કે આ વિલ્સન હિલ્સ ક્યાં આવ્યું? તો ફ્રેન્ડ્સ, નામ ઉપરથી તો લાગે કે તે ગોવામાં હશે, પણ છે ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલું એક અદ્ભુત હિલ સ્ટેશન એટલે વિલ્સન હિલ્સ. આ સ્થળ ગુજરાતનું એક એવું છુપું રત્ન છે જ્યાં ચોમાસામાં સ્વર્ગ જેવો અનુભવ થાય. આ જગ્યા સમુદ્રની સપાટીથી આશરે 2500 ફૂટની ઊંચાઈ આવેલી છે અને અહીંથી અરબી સમુદ્રની ઝલક પણ જોઈ શકાય છે. ચોમાસામાં અહીંના ઘાટના વાંકા ચૂકા રસ્તાઓ પરથી પસાર થઈએ ને ત્યારે એવું લાગે કે જાણે વાદળો સીધી આપણી કારની વિન્ડોમાંથી કે બસની વિન્ડોમાંથી અંદર આવીને આપણને સ્પર્શી રહ્યા છે. અહીં એક સુંદર છત્રી પોઈન્ટ પણ છે જે જૂના જમાનાની યાદ અપાવી દે છે. ઓછી ભીડવાળા આ સ્થળે શાંતિથી પ્રકૃતિનો આનંદ માણી શકાય છે. આ સ્થળ વલસાડ રેલવે સ્ટેશનથી આશરે 55 કિલોમીટર અને ધરમપુરથી 30 કિલોમીટર દૂર છે. ધરમપુરના મહારાણા વિજયદેવજીએ 1923થી 1928 દરમિયાન મુંબઈ એટલે કે તે સમયના બોમ્બેના ગવર્નર રહેલા લેસ્લી વિલ્સનની યાદમાં આ પર્યટન સ્થળને વિલ્સન હિલ્સ નામ આપ્યું, કારણ કે લેસ્લી વિલ્સન અને વિજયદેવજીએ આ વિસ્તારને હિલ સ્ટેશન તરીકે વિકસાવવાનું આયોજન કર્યું હતું.

0: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.
1: ગુજરાતી ગીતોની અસ્મિતાને જાળવી રાખતો એકમાત્ર શો ગીત ગુર્જરી. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ, ખરા સોના પર અને ન્યૂઝ ઓન AIR એપ ઉપર. આપની સાથી અને સંગી નીતા સાથે. મિત્રો, ગુજરાતના પ્રવાસન સ્થળની વાત થઈ રહી છે ત્યારે વધુ એક વણખેડેલું સ્થળ છે ગીરાધોધ, જે આવ્યું છે ડાંગ જિલ્લામાં. ફ્રેન્ડ્સ, ચોમાસામાં ડાંગ જિલ્લાની સુંદરતા કંઈક જુદી જ હોય છે. અહીંની જાણીતું સ્થળ સાપુતારા છે, પણ આપણે જવાનું છે વઘઈ નજીક આવેલા ગીરાધોધ પર. ચોમાસામાં જ્યારે અંબિકા નદી આખી વહેતી હોય ને, ત્યારે ગીરાધોધનું રૌદ્ર અને સુંદર સ્વરૂપ જોવા જેવું હોય છે. એવું લાગે કે જાણે ભારતનો નાયગ્રા ધોધ જોઈ રહ્યા છીએ. અને હા, ત્યાં જતી વખતે રસ્તામાં આવતા દેશી મકાઈના ડોડા ખાવાનો આનંદ તો અનેરો જ છે. હા, ગરમમાં ગરમ મકાઈ પર લીંબુ અને મરચો લગાવીને ખાવાની જે મજા છે ને દોસ્તો, તે 5-સ્ટાર હોટલની કોઈ ડિશમાં પણ નથી, બરાબર ને? આ ધોધ વઘઈ ટાઉનથી માત્ર 3 કિલોમીટરના અંતરે સાપુતારા તરફ જવાના હાઈવે ઉપર જ આવેલો છે અને બિલીમોરા જંકશન અહીંનું નજીકનું મોટું રેલવે સ્ટેશન છે. મિત્રો, ત્યાંથી થોડાક આગળ જઈએ ને એટલે આવે છે શબરીધામ, જ્યાં રામાયણકાળનો ઇતિહાસ છુપાયેલો છે. આખો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. ચોમાસામાં અહીં વાહન ચલાવવું એ રોમાંચ છે. શહેરના હોર્ન અને ટ્રાફિકથી કંટાળેલા લોકો અહીં પક્ષીનો કલરવ સાંભળવા અચૂક આવે છે. મિત્રો, અહીં તમારા ફોનનું નેટવર્ક કદાચ ગાયબ થઈ જશે, પણ કુદરત સાથેનું કનેક્શન સ્ટ્રોંગ થઈ જશે. તો તમે કરો તૈયારી ફરવાની, એક સરસ મજાનું ગીત સાંભળતા સાંભળતા.

મુંબઈના ગરવા ગુજરાતીઓને અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3-4 વાગ્યા સુધી દરરોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને મનપસંદ ગીતોનો ખજાનો એટલે ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેજો 02245154134 અને 02245154135. તો સાંભળતા રહેજો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR એપ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતના બે વણખેડિયા સ્થળ જાણ્યા, પછી આવીએ મહારાષ્ટ્ર તરફ. સિંધુદુર્ગ જિલ્લામાં એક અદ્ભુત અને રેર હિલ સ્ટેશન આવેલું છે, આંબોલી. મિત્રો, આંબોલીને મહારાષ્ટ્રનું ચેરાપુંજી કહેવામાં આવે છે, કારણ કે અહીં ચોમાસામાં એટલો બધો વરસાદ પડે છે ને કે ચારે બાજુ અસંખ્ય નાના મોટા ધોધ જીવંત થઈ જાય છે. આંબોલી ઘાટનો અદ્ભુત નજારો એટલે જાણે હોલિવૂડની કોઈ ફેન્ટસી મૂવીનું દ્રશ્ય. અહીંનું મુખ્ય આકર્ષણ છે આંબોલી વોટરફોલ, જ્યાં પાણી પહાડો પર સીધું નીચે ખીણમાં પડે છે. અહીંની હવામાં રહેલી ભીનાશ અને ઠંડક હૃદયને તરોતાજા કરી દે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે. ટ્રેકિંગ કરનારા પ્રવાસીઓ કવલેસદ પોઈન્ટ પરથી રિવર્સ વોટરફોલ એટલે કે પવનના લીધે ઉપર તરફ ઉડતા ધોધને પણ જોઈ શકે છે. આંબોલી હિલ સ્ટેશન ગોવા એરપોર્ટથી આશરે 60 કિલોમીટર અને સાવંતવાડી રેલવે સ્ટેશનથી 30 કિલોમીટર દૂર છે. જો બાય રોડ જવું હોય તો તે બેલગામ અને પણજી સાથે ખૂબ સારી રીતે જોડાયેલું છે. તો મિત્રો, આ અદ્ભુત વાતાવરણની કલ્પના કરતા સાંભળીએ એક સરસ મજાનું ગીત.

શ્રેષ્ઠ પગથિયાને કારણે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તો આ ઐતિહાસિક કિલ્લાની મુલાકાત ક્યારે લેવાના છો તે ચોક્કસ જણાવજો.

0: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.
1: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ ઉપર આપની સાથી અને સંગી નીતા સાથે. દોસ્તો, આપના ફોન કોલ્સ બદલ ખૂબ ખૂબ આભાર. આપના સજેશન્સ, સૂચનો, મંતવ્યો અમે નોંધી લીધા છે. અમારા કાર્યક્રમને આપ સાંભળો છો, અમને પ્રોત્સાહન આપો છો, તે માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. સાંભળતા રહો અને અમને પ્રોત્સાહન આપતા રહો. મિત્રો, આજે આપણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વણખેડિયા પ્રવાસન સ્થળો જાણ્યા. આ સ્થળો ભીડથી દૂર છે, એટલે જ કદાચ હજી પણ પ્રકૃતિની તેના ઉપર મહેર છે. પ્રકૃતિ આપણને એટલી સુંદરતા આપે છે તો આપણી પણ ફરજ

બને છે તેને સ્વચ્છ અને સુંદર રાખવાની. આ દરેક વણખેડિયા સ્થળો આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસ કેટલી સુંદરતા કુદરતે ખોબલે ખોબલે ભરી છે. આ કુદરતી સૌંદર્યને જાળવવાનો આપણે પ્રયાસ કરશું ને તો આપણી આગામી પેઢીઓને પણ પ્રકૃતિની નજીક લાવી શકશું, બરાબર ને? તો પ્રવાસની તૈયારી કરો, પોતાનું અને પોતિકાઓનું ધ્યાન રાખો, અને હવેના વીકેન્ડ પર ક્યાં જવાના છો ને તેનો પ્લાન નક્કી કરી લો અને નીકળી પડો પ્રકૃતિના ખોળે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો ગીત ગુર્જારી 100.1 FM ગોલ્ડ, ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો સમાચાર.